0: जाहिर सी बात है उन्होंने बहुत मेहनत की, संघर्ष किया और इस दौरान संगीतकार ख्वाजा खुर्शीद अनवर के सहायक भी बने और 1950 में फिल्म आई थी।
1: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ। ઉદ્યોગોએ કરારને આવકાર્યો। યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ। મહારાષ્ટ્રમાં એનઆઈએના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના। સુધારાનો અભાવ અને વણઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત। ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી વેપાર, રોકાણ અને નવીનતા માટે નવા માર્ગ શરૂ થશે। અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત એક લેખમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ મહત્વાકાંક્ષી કરાર સમાજના દરેક વર્ગને સશક્ત બનાવશે, જે ભારતના લોકોની ક્ષમતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરશે। આ કરાર મહિલાઓ, ખેડૂતો, યુવાનો, એમએસએમઈ, નવીનતાઓ, વ્યાવસાયિકો અને માછીમારો માટે નવી તકોનું સર્જન કરશે, તેના પર તેમણે ભાર મૂક્યો હતો। તેમણે 75,000થી વધુ ભારતીય વ્યાવસાયિકો અને 900થી વધુ કંપનીઓને તેનો લાભ મળવાની આશા વ્યક્ત કરી હતી। ઉદ્યોગ સંગઠનોએ ભારત યુકે મુક્ત વેપાર કરારને એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યો। ફિક્કીના મહાસચિવ અનંત સ્વરૂપે કહ્યું કે આ કરાર વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની ભાગીદારી વધારવા અને નવીનતા આધારિત વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે। એસોચેમના પ્રમુખ નિર્મલકુમાર મીંડાએ જણાવ્યું કે આ કરાર ભારતની એફટીએ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે, જે વિશ્વના 2 સૌથી જૂના લોકશાહીઓને વ્યાપક મુક્ત વેપાર ભાગીદારી દ્વારા એકસાથે લાવે છે। તેમણે કહ્યું કે આ કરાર કાપડ, ચામડું, દરિયાઈ ઉત્પાદનો, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદન અને રસાયણ ક્ષેત્રોને નોંધપાત્ર રીતે લાભ પહોંચાડશે તેવી આશા છે। ટ્રેડ પ્રમોશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોહિત સિંગલાએ જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસકારો માટે તકનો એક નવો અધ્યાય શરૂ કરે છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન વ્યાપક આર્થિક વેપાર કરાર ભારતના આર્થિક વિકાસ અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ કરાર નિકાસને વેગ આપે છે, એમએસએમઈ માટે નવી તકો ઊભી કરશે અને યુકેમાં કામ કરતા વ્યાવસાયિકોને પણ લાભ આપશે। આજે સ્કિલ ઇન્ડિયા મિશનના 11 વર્ષ થયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં આ મિશનની શરૂઆત કરાવી હતી, જેનો ઉદ્દેશ યુવાનોને રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ટકાઉ આજીવિકા માટે ઉદ્યોગ સંબંધિત કૌશલ્યથી સજ્જ કરવાનો હતો। સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ દર વર્ષે 1 કરોડથી વધુ યુવાનો તાલીમ મેળવી રહ્યા છે। પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ 1,65,00,000થી વધુ યુવાનોને તાલીમ આપવામાં આવી છે। દેશ જેમ જેમ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યો છે, તેમ દરેક નાગરિકની ક્ષમતાને ઉજાગર કરવા અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે કૌશલ્યમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેન્દ્ર સરકારે નવી ઉર્જા સાથે વૈશ્વિક મંચ પર આયુર્વેદ અને યોગ સ્થાપિત કર્યા છે। આજે નવી દિલ્હીમાં સુશ્રુતમ 2026ના ઉદઘાટન સમારોહમાં સંબોધતા તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આયુર્વેદિક શસ્ત્રક્રિયાની પ્રાચીન પરંપરાને વૈજ્ઞાનિક ધોરણો પર સ્થાપિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। તેમણે વધુમાં આ મુજબ કહ્યું હતું।
2: यहाँ उपस्थित युवा विद्यार्थियों तथा प्रोफेशनल लाइफ की शुरुआत कर रहे शोधकर्ताओं से मैं ये कहना चाहूंगी कि आयुर्वेद का भविष्य आपके हाथों में है। आप सभी को जिज्ञासा, सत्यनिष्ठा और वैज्ञानिक दृष्टिकोण के साथ व्यवहारिक शोध और अपने क्षेत्रों में श्रेष्ठ साक्ष्य निर्माण के मार्ग पर आगे बढ़ना होगा।
1: ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને રાજ્યસભામાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા। શ્રી રાધાકૃષ્ણને કર્ણાટકના મનસુર અલી ખાન અને મધ્યપ્રદેશના રજનીશકુમાર અગ્રવાલને શપથ લેવડાવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પંજાબની મુલાકાત લેશે। મુલાકાત દરમિયાન તેઓ જાલંધર કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરશે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરાયેલા 74 અન્ય રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી

0: ઉત્તર પ્રદેશમાં અમૃતસરને વારાણસી સાથે જોડતી સંત રવિદાસ એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે. જલંધર જતા અગાઉ શ્રી મોદી ચંદીગઢમાં પંજાબ એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લેશે અને વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ કરીને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચન મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે એક નવી વિશેષ અદાલતની રચના કરી છે. મંત્રાલયે બોમ્બે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને મહારાષ્ટ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ મુંબઈમાં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના રૂમ નંબર 26ને NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની સુનાવણી માટે વિશેષ અદાલત તરીકે નિયુક્ત કર્યો છે. NIA કાયદા હેઠળ આતંકવાદ સંબંધિત અને અન્ય અનુસૂચિત ગુનાઓ સહિત NIA દ્વારા તપાસવામાં આવતા ગુનાઓની ઝડપી સુનાવણી સુનિશ્ચિત કરવા માટે મંત્રાલય દ્વારા વિશેષ અદાલતોની રચના કરવામાં આવે છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો અભાવ અને વૈશ્વિક સંઘર્ષોના અસરકારક ઉકેલની અસમર્થતાના કારણે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઓછો થઈ રહ્યો હોવાની ચેતવણી આપી. સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીયવાદને ભવિષ્ય માટે યોગ્ય બનાવવા અંગેની મંત્રીસ્તરીય ગોળમેજીમાં બોલતા ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે જણાવ્યું કે સુરક્ષા પરિષદ ચાલુ સંઘર્ષોમાં અર્થપૂર્ણ રીતે હસ્તક્ષેપ કરવામાં નિષ્ફળ ગઈ છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની તેની ક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે.
1: The Security Council has been ineffective.
2: સુરક્ષા પરિષદ પ્રભાવિત આબાદી કી તકલીફોં કો ખત્મ કરને મેં નાકામ રહી હૈ. ઇસલિયે સંયુક્ત રાષ્ટ્ર કી સ્થાપના કે મૂળ સિદ્ધાંત અંતરરાષ્ટ્રીય શાંતિ ઓર સુરક્ષા બનાએ રખને પર હી સવાલ ઉઠને લગે હૈ. સુરક્ષા પરિષદ કી ઇન કમીઓં કી વજહ સાફ હૈ. 1940 કે દશક કે હિસાબ સે બના 80 સાલ પુરાના ઢાંચા આજ કી ચુનૌતિયોં સે નિપટને કે લિયે ઉપયુક્ત નહીં હૈ. સંયુક્ત રાષ્ટ્ર એક સમૂહ કે તૌર પર સુરક્ષા પરિષદ મેં સુધાર લાને કી દિશા મેં કોઈ ઠોસ કદમ નહીં ઉઠા પાયા હૈ.
1: ઓન રિફોર્મિંગ ધ સિક્યુરિટી કાઉન્સિલ.
0: આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક 0.5% વધુ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 500 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 130 પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે સિમેન્ટ, કેમિકલ્સ અને બેન્કિંગ શેરો સૌથી વધુ વધી રહ્યા હતા, જ્યારે યુટિલિટીઝ, IT અને FMCG શેરો નકારાત્મક ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. અમેરિકાના ટેક્સાસમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં સ્પેને ફ્રાન્સને 2-0 હરાવીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. 22મી મિનિટે પેનલ્ટીથી સ્પેન માટે મિકેલ ઓરિયાઝાબાલે પહેલો ગોલ કર્યો, ત્યારબાદ પેડ્રો પોરોએ 58મી મિનિટે બીજો ગોલ કર્યો. હવે ફાઇનલમાં સ્પેનનો સામનો આજે રાત્રે આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે. દિલ્હી સરકાર આ મહિનાથી ધોરણ 9ની લગભગ 1.3 લાખ છોકરીઓને સાયકલનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં દિલ્હીના શિક્ષણમંત્રી આશિષ સૂદે જણાવ્યું કે આ પહેલ શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા અને દરેક દીકરીને સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી અમલમાં આવેલા ભારત બ્રિટન મુક્ત વેપાર કરારથી બંને દેશોને ફાયદો, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ. ઉદ્યોગોએ કરારને આવકાર્યો. યુવાનોમાં કૌશલ્ય વિકાસ માટે આરંભાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનને આજે 11 વર્ષ પૂર્ણ. મહારાષ્ટ્રમાં NIAના કેસની સુનાવણી માટે વિશેષ અદાલતની રચના. સુધારાનો અભાવ અને વણ ઉકલ્યા વૈશ્વિક સંઘર્ષ જેવા કારણોથી સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વાસ ઘટી રહ્યો હોવાનો ભારતનો મત. ભારતીય શેરબજારમાં 500 અંકોના ઉછાળા સાથે તેજીનો માહોલ. અને ફિફા વર્લ્ડ કપમાં આજે બીજી સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 101 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AI એપ પર આપ સાંભળી રહ્યા છો ગરવા ગુજરાતીઓનો ગર્વ કાર્યક્રમ ગીત ગુજરી. કાર્યક્રમમાં આજે આપની સાથે છે આપની હોસ્ટ અને દોસ્ત આરજે શ્વેતા
1: અને હું તરુલતા કરોડિયા.
0: સૌ મિત્રોને સસ્ને નમસ્કાર.

0: वाह श्वेता,
1: हाँ तरुबेन,
0: आ गीत સાંભળીએ ને એટલે ખરેખર થનગનવાનું મન થઈ જાય છે.
1: અરે વાહ,
0: એટલે ગીત વાગતું હોય ને તો ખરેખર આમ થનગનાટ થઈ જાય ને. ક્યાંક મોરલો ખરેખર ગીત સાંભળીને થનગનાટ કરતો હશે, વર્ષા ઋતુમાં તો કરે ખરો, પણ આ ગીત સાંભળીને પણ કરતો હશે. કારણ કે આ ગીત સાંભળે ને ત્યારે આપણા પગ તો નીચે નથી રહેતા,
1: નથી જ રહેતા. તમે સાચી વાત, કેમ કે આ ગીતનું જે સંગીત છે ને એ ખૂબ જ અદભુત છે
0: અને એના બોલ પણ સુંદર છે,
1: એકદમ સુંદર.
0: હા, પણ આજે તું કોઈ રમત રમાડવાની છે એવું મેં સાંભળ્યું છે.
1: હા હા, આજે હું એક તમારી સાથે રમત રમવાની.
0: મારી સાથે? મને લાગ્યું શ્રોતાઓ સાથે.
1: ના ના, શ્રોતા મિત્રો સાથે તો રમીશ જ, પણ મારે શરૂઆત તમારાથી કરવી છે.
0: અરે પણ હું હારી જઈશ તો?
1: નહીં હારો.
0: ના, મને ડર લાગે આ બીજી રમતોથી.
1: નહીં હારો, કેમ કે રમત નાની એવી છે તરુબેન, શા માટે ડરો છો?
0: ના ના, હવે રેવા દે ને.
1: નહીં નહીં, એ રમત છે કે એક શબ્દ હું બોલીશ, તમારે એ શબ્દ સાથેનો લાગતો બીજો શબ્દ મને જણાવવાનો.
0: એટલે સમાનાર્થી, વિરોધી, કેવો શબ્દ જણાવવાનો?
1: બંને, સમાનાર્થી પણ ચાલશે અને વિરોધી પણ ચાલશે.
0: ભલે, મને જેવા આવડશે એવા જવાબ આપીશ.
1: ઓકે
0: ભલે, ચાલો
1: શરૂઆત કરીએ.
0: હા,
1: પહેલો શબ્દ છે વરસાદ.
0: છત્રી.
1: વાદળ.
0: વરસાદ.
1: ચા.
0: ભજીયા.
1: ભીની માટી.
0: સુગંધ.
1: ઇન્દ્રધનુષ.
0: રંગો.
1: પવન.
0: ઠંડક.
1: હા. હરિયાળી.
0: વૃક્ષો.
1: ઝરમર.
0: રીમઝીમ.
1: મેઘ.
0: અષાઢ.
1: આવી ગયા ને.
0: હા, અરે અષાઢ, એટલે તું આ રમત રમાડીને મને અષાઢનો આજે પ્રથમ દિવસ છે, અષાઢસ્ય પ્રથમ દિવસે એ જણાવવા માંગતી હતી.
1: હા હા
0: હા, તો આપણા શ્રોતા મિત્રોને અષાઢ મહિનાની શુભકામનાઓ આપી દઈએ.
1: હા, કેમ નહીં,
0: અને અષાઢનું સરસ મજાનું ગીત પણ થઈ જાય.
1: હા, તો ચાલો સાંભળીએ દિવાળીબેન ભીલના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: તરુબેન, કેટલું સરસ લાગે ને આ વરસાદની મોસમમાં ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને આપણે આપણા પ્રિયતમ સાથે મીઠી મીઠી વાતો કરતા કરતા ચાની ચુસ્કી માણતા હોય. આ દરેક પળોનો છે ને આનંદ અદ્ભુત હોય છે.
1: કેમ તું આજે કંઈક રોમાન્ટિક મૂડમાં છે ને?
0: એમ જ, આજે સવારે હું જ્યારે નીકળીને ત્યારે ઝરમર ઝરમર થોડો થોડો વરસાદ પડતો હતો એટલે મારું મૂડ એકદમ રોમાન્ટિક થઈ ગયું.
1: તો પછી ઓફિસે થોડું અવાય
0: અવાય અવાય કેમ ને, ડ્યુટી જો હતી.
1: હા, તો પછી હા, ડ્યુટી માટે તું આવી, તારો પ્રિયતમ પણ ડ્યુટી પર ગયો હશે બરાબર ને? પણ સાંજે પાછા મળવાના તમે. પરંતુ એ ક્યારેક એવું પણ બને કે આપણે ન મળીએ, આપણે દૂર હોઈએ, એક સાથે ન હોઈએ. ત્યારે આધુનિક યુગમાં તો ઘણા બધા એવા ઉપકરણો છે કે જેનાથી આપણે સાથે ન હોઈએ ને તો પણ સાથે છીએ એવો અનુભવ થઈ શકે. એટલે કે મોબાઈલ પર વાતો કરવી, મોબાઈલ પર મેસેજ કરવા, અને વિડીયો કોલ તો ચાલુ જ હોય. વિડીયો કોલ એટલે એવું જ લાગે કે રૂબરૂ બાજુમાં જ બેઠા છે બરાબર ને?
0: હા હા તરુબેન.
1: પણ શ્વેતા, જ્યારે આ બધા ઉપકરણો નહોતા, એટલે કે મોબાઈલ ફોન, મેઇન તો મોબાઈલ ફોન જ નહોતો, ત્યારે આ લોકો કઈ રીતે વાતો કરતા હશે? બીજા જે જૂના વડીલો હતા આપણા, એ કઈ રીતે વાતો કરતા હશે? કઈ રીતે એકબીજાને સંદેશા મોકલતા હશે?
0: ચાલો ને આ સવાલનો જવાબ આપણે આપણા શ્રોતા મિત્રોને જ પૂછીએ.
1: પૂછી લઈએ,
0: ચલો
1: નંબર આપી દો.
0: આપી દો દોસ્તો, આ સવાલનો જવાબ આપવાનો અમારો નંબર છે 0224515413 અને 0224515413 પર. કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ આ સરસ મજાનું ગીત.

0: વરસાદ આવવાનો હોય તો આ મોર ટહુકા કરી કરીને સંદેશ આપણને આપી દે છે.
1: હા તરુબેન,
0: કે વરસાદ હવે આવવાનો છે. દેડકાના ડ્રાઉં ડ્રાઉં સંભળાય એટલે ખબર પડી જાય કે હા વરસાદ શરૂ થવાનો છે. ક્યાંક ક્યાંક અળસિયા પણ દેખાવા લાગે, ક્યાંક ગોકળ ગાય દેખાવા લાગે. એટલે આ બધું જોઈને વરસાદ આવવાનો છે એના સંદેશોને સંકેતો આપણને મળતા હોય છે. પરંતુ પહેલાના જમાનામાં લોકો શું કરતા?
1: શું કરતા?
0: ટપાલ લખતા.
1: ટપાલ લખતા, પોસ્ટકાર્ડ લખતા. આપણા એક શ્રોતા મિત્રએ ફોન કર્યો અને એમણે કીધું કે પહેલાં અમે લોકો જ્યારે મુંબઈમાં રહેતા હતા, એટલે એમના પપ્પા જ્યારે મુંબઈમાં રહેતા અને તેઓ ગામમાં રહેતા હતા ત્યારે પોસ્ટકાર્ડનો ઉપયોગ.
0: રાજેશભાઈએ વાત કરી ને?
1: હા, રાજેશભાઈએ આ વાત કરી. તેમણે કીધું કે 15 પૈસામાં એક પોસ્ટકાર્ડ આવતું હતું, એટલે અમે અહીંયાથી લેટર ટપાલ લખતા.

0: પણ અને ત્યાંથી એ જ પૈસામાં અમારો જવાબ પણ
1: કારણ કે એની સાથે જવાબી પોસ્ટકાર્ડ પણ ચોટેલો હતો એટલે સામેવાળાએ પોસ્ટકાર્ડનો ખર્ચો નહીં કરવાનો ભાઈ જવાબ લખી નાખ
0: આપો
1: હા એટલે જવાબ લખવા માટે પણ આપણે જ પત્ર મોકલાવી દેવાનો કેટલી સારી સિસ્ટમ જો
0: એટલે
1: સામેવાળો બિચારો ક્યારે જાય ક્યારે પોસ્ટકાર્ડ શોધે એમાં પાછા 5 દિવસ જતા રહે પાછા પોસ્ટકાર્ડ મળવો જોઈએ પાછા પોતાના આંગળિયાત પણ હતા ત્યારે ખબર છે
0: આ વાત મને અત્યારે વિભાબેને કહી કે તે સમયમાં પોતાના આંગળિયા પણ રાખવામાં આવ્યા હતા જે સંદેશો લઈને જતા હતા અને ત્યાંથી સંદેશો પાછા લઈને પણ આવતા હતા
1: આંતરદેશીય પત્રો પોસ્ટકાર્ડ એ સિવાય એક હતો ટેલિગ્રામ એટલે ઇમરજન્સી હોય તો આ પોસ્ટકાર્ડ તો 15 દિવસે પહોંચે તો ઇમરજન્સી તો જતી રહી એટલે તરત મળે એ માટે તાર કરવામાં આવતો અને ખાસ કરીને મૃત્યુના સમાચાર માટે આ તાર સિસ્ટમ ઘણી કામ લાગતી અને હા પૈસા પણ મોકલાવતા મની ઓર્ડર દ્વારા
0: અરે
1: એટલે ત્યારે જે તમે પેટીએમ ને પેલું બધું ગૂગલ પે ને શું શું કરો છો ને ઓનલાઈન ટ્રાન્સફર
0: તે વખત
1: મની ઓર્ડર અને મની ઓર્ડર ની રસીદ જોઈને તો એ ખુશી થાય ને અને પાછા પેલા ભાઈ જે આવ્યા હોય ને એ કે મેડમ બક્ષીસ શું મજા હતી એ દિવસોની
0: ખૂબ જ સરસ
1: અરે દિવસો ભૂલાઈ ગયા બધા પણ હા એ સિવાય પણ સંદેશાઓ મોકલવા માટે બીજી બધી વસ્તુઓ પણ હતી ખબર છે
0: ના
1: કબૂતર કબૂતર જા જા જા કબૂતર જા ગીત સાંભળ્યું છે કે નહીં
0: સાંભળ્યું છે સાંભળ્યું છે
1: ફિલ્મ જોઈ હતી
0: ફિલ્મ પણ જોઈ છે
1: હા મેને પ્યાર કિયા
0: બરાબર
1: કબૂતર કેવો સરસ સંદેશો લઈને જતો હોય છે
0: જેમ આ કબૂતર સંદેશો લઈ જાય છે એવી રીતે હજી એક એવો દૂત છે જે સંદેશો લઈ જતો હતો
1: રાજદૂત પણ હતા એટલે એક રાજા બીજાને ત્યાં રાજદૂત મોકલતા
0: દરેક રાજ્યના એક એક રાજદૂતો હતા
1: હા તો આ રાજદૂત પણ ઘોડા ઉપર જતા અને સંદેશાઓ લઈ જતા
0: પણ તરુબેન તમારી આ જ વાત પરથી છે ને મને હજી એક વાત યાદ આવે
1: હવે અષાઢ મહિનો છે એટલે તું કયા દૂતની વાત કરે છે મને ખબર છે અત્યારે ગીત સંભળાવ પહેલા વાતો પછી કરશો
0: ઓકે તો દોસ્તો આવો સાંભળીએ વિભા અને રાજ બિહારી દેસાઈના સ્વરમાં
1: વિભા એટલે આપણા ડોંબીવલીના વિભાબેન નહીં
0: વિભા દેસાઈ અને રાજબિહારી દેસાઈના સ્વરમાં આ સરસ મજાનું ગીત

0: खोट पड़ी अड़धा अक्षरनी पूरी करजो तमे। अने वात थई रही थी कंईक संदेशा मोकलवानी, अने श्वेता तमे कंई कही रह्या हता दूत विशे,
1: शुं हतुं ए? તરુબેન, હું વાત કરી રહી હતી કવિ કાલિદાસ દ્વારા રચાયેલ મેઘદૂતમાં યક્ષે અષાઢના પહેલા પહેલા દિવસે ઘેરાયેલા વાદળોને વાદળોનો સહારો લઈને એમને પોતાનો દૂત બનાવ્યો હતો
0: અને વાદળો દ્વારા સંદેશા મોકલ્યા હતા. આવું કોઈ કવિ જ વિચારી શકે?
1: હા,
0: આ કોઈ કવિની જ કલ્પના હોઈ શકે કે વાદળો પણ સંદેશો લઈને જાય. એટલે વાદળોમાં તો કેટલું બધું પાણી ભરાયેલું હોય, અને વાદળ આ વાદળ બીજી જગ્યાએ જાય ત્યાં સંદેશો આપે, એટલે આ કલ્પના જ કંઈક જુદી છે.
1: જુદી, એકદમ જુદી. જ્યારે આપણે આ મેઘદૂતની જ્યારે કવિતાઓ વાંચે ને, તો એ કવિતાના કુછ કંઈક 48 ભાગ છે, એ ભાગ જ્યારે આપણે વાંચે ને ત્યારે એકદમ આપણું રોમ રોમ છે ને એકદમ જાગૃત થઈ જાય.
0: અત્યારે તારું રોમ રોમ જાગૃત થઈ ગયું એવું મને લાગે છે, કારણ કે જ્યારથી તું વાત કરી રહી છો ને ત્યારની હવામાં પાંચ પાંચ આંગળીઓ બતાડી બતાડીને મને કંઈક ઈશારો કરી રહી છો. પણ આ તારા ઈશારા છે ને મને સમજાતા નથી, એટલે આ ત્યારની પાંચ આંગળીઓ બતાવીને શેના ઈશારા કરે છે?
1: તરુબેન, આ પાંચ આંગળી છે ને, જ્યારે એક મોટી મહાસભા ભરાઈ હતી, જ્યારે કવિ કાલિદાસની દાસના એમના પત્ની સાથે લગ્ન થયા હતા,
0: થવાના હતા
1: ત્યારે એમની પત્નીએ એમને
0: એમની થનારી પત્નીએ
1: એમને ઈશારામાં પાંચ આંગળીઓ બતાવી હતી.
0: ઓહો, તો એમના લગ્ન થયા હતા. હવે આપણે ક્યાં લગ્ન કરવાના છે?
1: લગ્ન ત્યારે થયા હતા જ્યારે કવિ કાલિદાસે એમને એ જ પાંચ આંગળીના જવાબમાં એક મુઠ્ઠી બના

0: બતાવી હતી.
1: હા, એટલે આ પાંચ આંગળી ને એની સામે આ મુઠ્ઠી,
0: એમનો સવાલ હતો કે આ પાંચ આંગળીનું અલગ અલગ શું મહત્વ છે. ત્યારે કવિ કાલિદાસે જવાબમાં કહ્યું હતું કે આ પાંચ આંગળી જ્યારે એક સાથે મળે છે ને ત્યારે એક મુઠ્ઠી બને છે અને આ એક તાકાત કહેવાય છે.
1: પણ કવિ કાલિદાસે તો તુક્કામાં મુઠ્ઠી બતાવી હતી કે તે મને પાંચ આંગળીઓ બતાડી એટલે હું તને મુઠ્ઠો બતાવીશ.
0: કવિ કાલિદાસને એમ લાગ્યું કે આ હવે મને લાફો મારવાની છે અને ત્યારે એમણે મુઠ્ઠો બતાવ્યો કે હું તને એના કરતા જોરદાર એક
1: મુક્કો મારીશ. એટલે જે વાત કઈ હતી, થયું શું અને એનું પરિણામ કઈ જુદું જ આવ્યું. પણ આપણું પરિણામ ગીત આવશે હવે.
0: હા દોસ્તો, તો તમારા માટે આવી રહ્યું છે આશા ભોસલે, મહેન્દ્ર કપૂર અને સાથી.
1: અરે પણ સવાલ રહી ગયો.
0: અરે હા, જો તમે કીધું ને ગીતની વાત, તો દોસ્તો તમારા માટે એક સવાલ છે કે કાલિદાસ દ્વારા રચાયેલ બે મહાકાવ્યોના નામો જણાવો અને સાથે સાથે કવિ કાલિદાસની પત્નીનું નામ શું હતું એ પણ અમને જણાવો. તમારો જવાબ જણાવવા માટેનો અમારો નંબર છે 0224515 4134, 0224515 4135 પર. નંબર ફરી એકવાર 0224515 4134 અને 0224515 4135 પર. આ સાથે જ કાર્યક્રમમાં આગળ વધીએ અને સાંભળીએ આશા ભોસલે, મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे श्वेता कोल्हे अने हूँ तरुलता करोड़िया। मित्रों अत्यारे वातो चाली रही छे मेघदूतनी अने वादळों ने केवी रीते संदेशा वादळों द्वारा मोकलवामां आवे छे आनी पाछळ एक वार्ता छे यक्षनी, बराबर ने?
1: हाँ हाँ।
0: અને યક્ષ વાદળ, યક્ષ એટલે મારા ખ્યાલે બ્રહ્માએ એમને કંઈ કહ્યું હતું કે રોજ શિવ પૂજા માટે કમળ શું હતું?
1: બ્રહ્માએ નહીં, કુબેરે એમને કહેવામાં આવ્યું હતું। કુબેરે એમને એક આજ્ઞા કરી હતી કે મારા શિવ પૂજા માટે તારે રોજ સવારે મારા માટે માનસરોવરમાંથી કમળ લઈને આવવાના।
0: અચ્છા,
1: તો રોજ સવારે તે કમળ લઈને તૈયાર કરીને ઊભા રહેતા હતા, પણ એક દિવસ એમણે રાત્રિ દરમિયાન જ કમળ નો જે ગુચ્છો છે એ તૈયાર કરી દીધો।
0: કેમ એવું કર્યું?
1: એવું એટલા માટે કર્યું કે માનસરોવરમાં કમળ લેવા જવા માટે એમને એમની પત્ની સાથેનો સંગ છોડવો પડતો હતો।
0: ઓહો, એટલે વિયોગ સહન નહોતા કરી શકતા, એટલે રાત્રે જ કમળ ભેગા કરી લીધા। પણ રાત્રે તો કમળની અંદર ભમરા ને પતંગિયા ને બધું આમ અંદર ન જતો?
1: એવું જ તો થયું ને તરુબેન,
0: શું વાત કરે છે?
1: બીજા દિવસે જ્યારે કુબેર પોતાની પૂજા કરવા માટે કમળનો ગુલદસ્તો લઈને જ્યારે બેઠા ત્યારે એમના આંગળી પર ભમરો દંશ કરી ગયો।
0: ઓહો,
1: અને ગુસ્સામાં કુબેરે યક્ષને એક શ્રાપ આપ્યો। શ્રાપ આપ્યો, હે યક્ષ, તારે 12 માસ આ સ્ત્રીથી દૂર રહેવું પડશે, જેના સંગમાં રહેવાને લીધે તે મારી આજ્ઞાનો ભંગ કર્યો। આ શ્રાપ ભોગવવા માટે યક્ષ દક્ષિણમાં આવેલા રામગીરીમાં આવીને રહે છે। વર્ષના 8 મહિના તો પરાણે પરાણે તેમણે વિતાવી દીધા,
0: અને હવે આવ્યો અષાઢ મહિનો।
1: હા,
0: અષાઢ મહિનો આવ્યો એટલે

0: પેલા વાદળો ઘેરાયા,
1: હા
0: વાદળો ઘેરાયા એટલે વરસાદ આવશે, વરસાદ આવશે એટલે પત્નીની યાદ આવી, પ્રિયતમાની યાદ આવી,
1: એકદમ પરફેક્ટ લાઈન જાય.
0: પણ આ વાદળોમાં જે પાણી હતું, મને એ સમજાતું નથી કે વાદળો સંદેશા લઈને ગયા કઈ રીતે હશે.
1: એમણે એ રચના એવી રીતે કરી છે કે વાદળો તું જ્યાં જ્યાં રૂકશે, તું જ્યાં જ્યાં રૂકશે ત્યાંથી એ યાદો લઈ જા પાછો. અગર તું એક જગ્યાએ રૂકે છે ત્યાં વરસાદ કરે છે, ત્યાંથી બીજી યાદો લે અને પછી એ યાદ પાછી મારી પત્નીને આપ. એવી રીતે
0: એટલે યાદ પરથી યાદ પરથી યાદ, એટલે વાદળો રે બિચારાની મેમરી તો બહુ સારી હશે. એટલે આપણને તો બધું આવું બધું યાદ ન રહે. અત્યારે એક કલાકમાં શું બોલ્યા ને, અત્યારે ચાર વાગ્યા પછી તું પૂછજે મને, કાંઈ યાદ નહીં હોય આમાં.
1: નહીં નહીં, પણ એવું કાંઈ નહીં આપણે.
0: હા, પણ મારા શ્રોતા મિત્રોના નામ બધાને યાદ હશે કે સંજયભાઈ દર્શને ફોન કર્યો, વિભાબેન મહેશ્વરી, ભરતભાઈ ખોના, પછી રમેશભાઈએ પણ ફોન કર્યો હતો, પણ હંસાબેન ઠાકરે ફોન કર્યો,
1: વિભાબેન મહેશ્વરી.
0: હા,
1: પણ તરુબેન એક વાત કહું, આ બધાએ એકદમ સાચો જવાબ આપ્યો છે.
0: અચ્છા, બધાને રાજકુમારીનું નામ ખબર છે?
1: હા, બધાને રાજકુમારી નામનું નામ ખબર છે.
0: તિલોત્તમા?
1: નહીં, વિદ્યુત્તમા. રાજકુમારી વિદ્યુત્તમા.
0: ઓહો, અહીંયા મારી ભૂલ થઈ ગઈ. ચાલ,
1: અને આમાં આપણો પહેલો જે સવાલ હતો કે કવિ કાલિદાસ દ્વારા રચાયેલ બે મહાકાવ્યના નામ જણાવો, તો આ બે મહાકાવ્યના નામ છે કુમાર સંભવમ અને રઘુવંશ.
0: વાહ, એટલે આપણા શ્રોતાઓ તો જોરદાર છે.
1: હા, એકદમ.
0: એટલે વાંચને બહુ ભરપૂર કર્યું છે, ગીતો તો સાંભળે જ છે પરંતુ સાથે સાથે આટલી બધું વાંચે પણ છે.
1: હા હા,
0: એટલે શ્રોતાઓ આપ સૌને અભિનંદન. અને અત્યારે સાંભળીએ આ ગીત.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરીમાં આપની સાથે છે તરુલતા અને શ્વેતા. અને પ્રતાપભાઈનો મુલુંડથી ફોન હતો અને એમણે કહ્યું કે એમના પૌત્ર સારવભાઈ એમને પોસ્ટકાર્ડ કેવા હોય, આંતરદેશીય પત્ર કેવા હોય, મની ઓર્ડર કેવી રીતે થતા, આ બધું જ જ્ઞાન એમણે આપ્યું. અને હજુ એ આંતરદેશીય પત્ર મળે છે 250 રૂપિયામાં. તો તેઓ એક આંતરદેશીય પત્ર લઈ આવ્યા, એમને બતાડ્યું સારવભાઈને કે કઈ રીતે પત્ર તેઓ એ જમાનામાં લખતા. અને સારવભાઈએ પોતાના પપ્પાને પત્ર લખ્યો અને પપ્પાને પોસ્ટ પણ કર્યો હા. અને પપ્પાને જ્યારે આ પત્ર મળ્યો ત્યારે એ રાજીના રેડ થઈ ગયા અને એ આંતરદેશીય પત્રનો એમણે વિડીયો બનાવ્યો શ્વેતા.
1: અરે વાહ, ખૂબ સરસ વાત. તમારી આ વાત પરથી મને હજી એક મારી નાનપણની યાદ આવી ગઈ કે મારા કાકા છે ને એ મારા દાદીને પત્ર લખતા હતા. તો એ જેવી રીતે તમે જે પોસ્ટકાર્ડનો આપણે વાતો કરીને સેમ એવી રીતે જ પોસ્ટકાર્ડ આવતો હતો. તો મારા કાકા મને એકદમ ખૂબ પ્યારથી રાખતા હતા, કેમ કે અમારા ઘરમાં હું પહેલી છોકરી એના હિસાબથી. તો મારા જે કાકા હતા એ મને ભાવિકાની જગ્યા કે એમ કહેતા કે મારી ટ્વિંકલ કેમ છે, એની જે ભૂરી ભૂરી આંખો છે ને એ એકદમ સાચવીને રાખજો, ના એનામાં કાજલ લગાવતા ના કંઈક પણ કરતા, એમની આંખો જેવી છે એવી જ રહેવા દેજો. બસ આ સવાલ છે ને, આ જે એમનો જે જવાબ છે ને એ હજી પણ મને જ્યારે પણ વાંચું છું ને ત્યારે ખૂબ જ ગમે છે. ભલે અત્યારે અમે કેટલા પણ દૂર હોય પણ હું આજે પણ એમની ટ્વિંકલ જ છું.
0: ક્યાં બાત. હા પણ ભાવિકા, આજે તું જ્યારે ઘરે જઈશ ને ત્યારે તને હજી એક કાગળ આવવાનો છે.
1: કયો?
0: વાદળો દ્વારા હું સંદેશો મોકલવાની છું.
1: હા હા મોકલો.
0: વાદળ મોકલવાની છું.
1: મોકલી આપણે.
0: ના પણ હું

0: તને ખાસ મોકલવાની છું, પણ તને વાંચતા આવડે છે વાદળોની ભાષા? વાદળોમાં તો પાણી ભરાયેલું હશે.
1: વાદળ જોરમાં ગરજ છે તો એમ લાગશે તરુબેન ગુસ્સામાં છે,
0: ઠંડા છે કે નરમ છે. શું શું ભાવિકા, શ્વેતા? ઓ, તારા બે બે નામો છે ને, કઈ રીતે? કોઈ વાર ભાવિકા આવડી જાય, કોઈ વાર શ્વેતા આવી જાય,
1: શું કરીએ?
0: અમે તો એક જ નામ રાખ્યું છે, પણ હા, તરુ અને લતા એના બે નામ થઈ જાય. કોઈ તરુ બેન બોલાવે, કોઈ લતા બેન બોલાવે, કોઈ તરુ લતા બેન બોલાવે, એટલે આમ તો આપણા નામના બધા ટુકડે ટુકડા ટુકડા ટુકડા થઈ જતા હોય છે. હા, તો શ્વેતા, વાદળ આવવાના છે આજે.
1: આવા દો, સ્વાગત કરીશું અમે તમારા વાદળનું.
0: સ્વાગત નહીં, વાંચીને જવાબે મોકલવાનો.
1: જરૂરથી, કેમ નહીં.
0: હા, તો અત્યારે ગીત થઈ જાય, પરંતુ એ પહેલા આપણે રજા લઈ લઈએ.
1: હા, જરૂરથી, કેમ કે દોસ્તો સમય થઈ ગયો છે કાર્યક્રમના સમાપનનો. તો હું તમારી દોસ્ત આરજે શ્વેતાને
0: અને હું તરુલતા કરોડિયા આપ સૌની રજા લઈએ છે. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.